આવવાનું શ્રી વિજયપુરમ. એમ વિસેન્ડિનેલ કિરણગણ છુ લીડર નમાન કાનકુ બાર ચાવર તર સકચાલન કોરી મકચવા ધ અફ્રાબે કેમ્બલ બે ઇન્દ્રી ઇપ્ત મચુત્ર આલા અપચુલાઈચિંગ એર ઇદ સટકંડ્રો ધ લાપુ હિનલકને હેડોવાફ ngachawan ipta luisian ala up chulai jinget ida danikan ro da la pu hu na rang kembel be sik afra be maga chan an ko ri ka chal tar sa chaura kani ko bar da lidin na ma nan min ala lagan hawan na chu sri vijayapuram ngam chung mv kembel be naren garan mv nalanda kiran gara ipta ri sakam na chu nan ko ri da kembel be ida ma chat kan ro da hatam da lagnya head off ngachawan ibrane ran ala up chulai jinget ida sam kan ro da la pu hu na rang kembel be sik nan ko ri an min ala lagan hawan na chu sri vijayapuram હેગન મિન ગમ ચોંગ એમ વી કાલિકટ નચુ લીડન દમાન દ કાની કોબાર ઇપસિના તાલા અપ ચુલાઈ જિંગે ઇદ લુકન રો તલા હરાપ નલકની હેડોવા ગા છાવાન ઇપ હિનેવરે આલા અપ ચુલાઈ જિંગે ઇદ ફેન કન રો તલા હરાપ નરાંગ કાની કોબાર સ લીડિલ અનમાન એન મિન અલતાલા કન હવાન નચુ શ્રી વિજયપુરમ અનુનુને મિન કાતલોન હી ઇંગલા હરાપ